This is KZMB 104.9 FM ફનેશા રેડિયો પર આપ સાંભળી રહ્યા છો ગુજરાતી કાર્યક્રમ સાથ સંગાત અને હું છું તમારી સાથી સંગાતી નીલમ દવે. સુંદર સાહિત્યની વાતો, સાહિત્યની સાથે ભાષા અને શબ્દ અને સુરની વાતો અને બધાના સમન્વય સાથે તમારો સાથ, મારો સંગાત ઈશ્વરના આશીર્વાદ સાથે, જે કારણ કે એમના આશીર્વાદ વગર કંઈ પણ શક્ય નથી તમારા જીવનમાં, મારા જીવનમાં અને આ કાર્યક્રમમાં પણ, જેનું નામ છે સાથ સંગાત. દર રવિવારની જેમ આજે પણ એક નમ્ર પ્રયાસ, એક નવા વિષય પર વાતો, કંઈક તમારી માહિતી, કંઈક મારી માહિતી અને સવાલ જવાબોનું આદાન પ્રદાન ઓન 104.9 FM ફન એશિયા રેડિયો. આદિત્ય ગઢવીના અવાજમાં સુંદર ગીત ભજન સ્તુતિ સાંભળીએ, ત્યારબાદ આજનો કયો વિષય, કયા સવાલો, બિલકુલ જણાવીશ ઓન 104.9 FM.

આદિત્ય ગઢવીના અવાજમાં ખૂબ જ સુંદર જૈન સ્તુતિ. તમે જૈન સંવત સાંભળ્યું ઓન 104.9 FM ફનેશિયા રેડિયો. જે બિલકુલ પર્યુષણ પર્વની શરૂઆત થઈ ચૂકી છે, તમારા દરેકે દરેક જૈન મિત્રોને ખૂબ ખૂબ શુભેચ્છાઓ. અને તમે બધા જો કદાચ કોઈ પણ જાતનો ઉપવાસ કે તપ કરતા હો તો તમને બધા તમે સાતામાં હશો. અને આજનો કાર્યક્રમ સમર્પિત છે આ પર્યુષણના પર્વ માટે. કેટલાક સવાલો હશે, કેટલાક જવાબો તમારા હશે, કેટલીક માહિતી તમારી હશે. પહેલો સવાલ તમને પૂછવા માંગીશ, અને તમને ખબર જ હશે કે હંમેશા શબ્દોને તોડી મરોડીને અર્થ પૂછવાનું મને ઘણું ગમતું હોય છે, કારણ કે દરેક શબ્દ જે હોય છે એનો કોઈક ભાવાર્થ હોય છે, એની પાછળ કંઈક અર્થ હોય છે, ઇતિહાસ હોય છે, રાઈટ? તો હવે હું તમને પહેલો સવાલ પૂછીશ કે પર્યુષણનો મૂળ જે શબ્દ છે એ ક્યાંથી આવ્યો છે અને એનો અર્થ શું થાય? કોઈ પણ તહેવારના નામ હોય છે, કોઈ પણ તહેવારની પાછળ એનું મહાત્મ્ય હોય છે, એનો અર્થ હોય છે, એનો ભાવાર્થ હોય છે. તો તમારે કહેવાનું છે કે પર્યુષણ શબ્દ જે છે એનો અર્થ તમે તમારી રીતે મને કહી શકો છો. 972-235-5555.

પર્યુષણ પરવાની હું વાત કરી રહી છું 104.9 એફએમ ફનેશિયા રેડિયો અને થોડા કોલ્સ મેં ઓફ એર પણ લીધા. તમે જે પણ જાણતા હો પર્યુષણ પર્વ માટે, તમે એ શબ્દ માટે જે પણ જાણતા હો, બિલકુલ તમારા અભિપ્રાય, તમારી માહિતી. વન્સ અગેન ધ નંબર ઇઝ 972-235-5555. અને સવાલ છે પર્યુષણ પર્વ માટે. આજનો કાર્યક્રમ સમર્પિત છે મારા દરેકે દરેક જૈન શ્રોતાઓને, જૈન ભાઈ બહેનોને, કારણ કે પર્યુષણ પર્વની શરૂઆત થઈ ચૂકી છે અને કોઈ પણ પર્વ હોય, કોઈ પણ તહેવાર હોય, સંસ્કૃતિ આપણે બધા સાથે મળીને ઉજવતા હોઈએ છીએ. તો સવાલ મેં પૂછ્યો છે અને ફરીથી તમને કહું છું કે સવાલ, તમે જે પણ જાણતા હો પર્યુષણ પર્વ માટે, એના અર્થ માટે, એના શબ્દ માટે, તો તમારા અભિપ્રાય, તમારા જવાબો ઓન 104.9 એફએમ ફન એશિયા રેડિયો, બ્રિંગિંગ ધ કમ્યુનિટી ટુગેધર. અને હું છું તમારી સાથે સંગાથી નીલમ દવે.

0: પર્યુષણ પર્વની માહિતી આપશો તમે મને અને ફનેશિયા યોર લાઈવ ઓન એર. હેલો.
1: પર્યુષણ એટલે સંપૂર્ણ રીતે સમર્પણ થઈ જવું.
0: સમર્પણ થઈ જવું સંપૂર્ણ રીતે, ખૂબ જ સુંદર જવાબ, થેન્ક યુ સો મચ. તમે પર્યુષણ પર્વ માટે શું કહેવા માંગો છો અને એના અર્થ માટે વન્સ અગેન 972235555555.

0: અમે મૈયારારે ગોકુળ ગામના પર્યુષણ શબ્દનો અર્થ પૂછી રહી છું અને પર્યુષણ શબ્દ જે છે સંસ્કૃત ભાષાના બે શબ્દને જોડીને બન્યો છે, પરી અને ઉષ્ણા. પરી એટલે કે ખૂબ જ નજીક, તમારી ચારે બાજુ તમે જેનાથી ઘેરાયેલા હો, અને ઉષ્ણ એટલે કે તમે એની સાથે રહી શકો. કહેવાનો તાત્પર્ય એ છે કે તમારે આત્માની નજીક, તમારે આંતરિક આજે 8 દિવસો છે, તમારા સંસારના જેટલા પણ કાર્યો છે બધાથી દૂર રહીને પોતાના આત્માને સ્થિર કરવાનો આ સમય, તપનો સમય, સંયમનો સમય, અને એ છે પર્યુષણનો પર્વ. ઘણા બધા બીજા સવાલો, કેટલીક માહિતી પણ લઈને આવીશ. અને મેં કહ્યું તેમ દરેક શબ્દની પાછળ કંઈક અર્થ હોય છે, દરેક શબ્દના પર્વ હોય, કોઈ કે તહેવાર હોય કે કોઈ પણ રીત રિવાજ હોય, એની પાછળ કંઈક મહાત્મ્ય હોય છે. તો પર્યુષણનો અર્થ થાય છે કે તમે જ્યારે કશાકમાં સ્થિર થતા હો, તમે ચારે બાજુથી તમે બધાથી નીકળીને અલિપ્ત થઈને આત્મામાં સ્થિર થાઓ, એ છે પર્યુષણ.
1: સાક્ષી રહ્યું છે એ છે આપણું જૂનાગઢ.

ધર્મ અને ભક્તિ તો આ ધરતીના રજે રજમાં વસેલા છે. આ છે ભવનાથ મંદિર, કે જ્યાં મહાશિવરાત્રીના અવસરે જોગીઓ સાધુઓ સંતો ભક્તો બધા ભેગા થાય અને આ તળેટી હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠે.

જૂનાગઢ નરસિંહ નગર તરીકે ઓળખાયો. ભક્ત કવિ નરસિંહ મહેતાના નામે અહીંયા મૃગીકુંડ અને દામોદર કુંડ જેવા પવિત્ર જળમાં સ્નાન કરી ભાવિક ભક્તો ધન્યતા અનુભવે છે. ભગવાન દત્તાત્રેય જ્યાં બિરાજે છે, માં અંબાજીના જ્યાં બેસણા છે, સિદ્ધો અને જોગીઓ જ્યાં ધૂણા તખાવીને બેઠા છે, એવો આ ગેબી ગિરનાર.

જૈન ધર્મે જેને ઉજ્જિંત પર્વત કીધો, ભગવાન નેમિનાથે જ્યાં તપસ્યા કરી, એવો આ ગરવો ગટ ગિરનાર. આમ તો આખા ભારતમાંથી શ્રદ્ધાળુઓ દર્શન કરવા માટે થઈને અહીંયા આવે છે, અને એ લોકો એવું માને છે કે આ 10,000 પગથિયા ચડી અને ઉપર ગુરુ શિખરે પહોંચીએ ત્યારે જે આનંદ આવે છે ને એ અવર્ણનીય છે. પણ કદાચ કોઈ વ્યક્તિ 10,000 પગથિયા ન ચડી શકે તો સરકાર તરફથી અહીંયા સુંદર મજાની રોપવેની વ્યવસ્થા પણ શરૂ કરવામાં આવી છે. I'm gonna

પ્રકૃતિ છે ને એ માના ખોળા જેવી છે. માના ખોળામાં જેમ બાળક આવે અને આપોઆપ રાજી થઈ જાય, ખુશ થઈ જાય, મોજ આવી જાય એને, એમાં પ્રકૃતિના ખોળે જ્યારે માણસ આવે છે ને ત્યારે એનો અંતરાત્મા ખીલી ઉઠે છે, એનો અંતરાત્મા રાજી થઈ જાય છે, અંદરથી એક મોજ આવે છે. અને આ પ્રકૃતિની હાચી મોજ તો આ ગીરના જંગલોમાં છે.

ખૂબ જ સુંદર. આજે તમે ગઝલ સાંભળી એક નવા રૂપમાં, નવા અંદાજમાં, પ્રહર હોવાની સાથે કવિતા શર્માનો અવાજ. બાગમાં ટહુકો છડે તો શું કરવું. 104.9 FM વનેજા રેડિયો. હું છું તમારી સાથે સંગાતી નીલમ દવે. હવે આવે છે બીજો સવાલ કાર્યક્રમનો. સવાલ થોડો વધારે સરળ છે. તમે જૈન ધર્મમાં હશો કે નહીં હોવ છતાં પણ તમને લગભગ તો આવડવું જ જોઈએ. સવાલ છે કે પર્યુષણનું જે પર્વ છે એના કેટલા દિવસો હોય છે. જી બિલકુલ, ફરીથી રિપીટ કરું છું કે પર્યુષણના જે પર્વ છે એમાં કેટલા દિવસોનો તહેવાર હોય છે. આ 104.9 FM ફનીશ રેડિયો પર તમારે મને કહેવાનો છે જવાબ પર્યુષણના પર્વ માટે, કે કેટલા દિવસનો આ તહેવાર હોય છે. અને બે અલગ અલગ જે એમાં એક બ્રાન્ચ કે શાખા કહી શકાય એ પ્રમાણે અલગ અલગ દિવસો પણ હોય છે. તો તમે જે પણ માહિતી જાણતા હો 9722355555 કે પર્યુષણના પર્વમાં ટોટલ દિવસો કેટલા હોય છે.

0: મારું નામ ભાવિકા છે અને મારું આન્સર છે પરુષના 8 ડેઝ હોય છે.
1: 8 ડેઝ. અને ભાવિકાબેન, તમે જૈન ધર્મ માં તમે માનો છો કે કયા ધર્મ માં તમે કરો છો?
0: યસ, હા, હું જૈન ધર્મ ફોલો કરું છું.
1: વેરી ગુડ. તો તમે સવાલ સાંભળ્યો તો મેં જયારે પૂછ્યું હતું કે પર્યુષણ પર્વ નો અર્થ શું થાય.
0: પર્યુષણ પર્વ નો અર્થ મેં કદાચ મારા હસબન્ડ એનો આન્સર આપી શકશે.
1: ના, એટલે તમે કદાચ લેટ કદાચ સાંભળ્યું હશે, કારણ કે મેં પહેલો સવાલ મારો પર્યુષણ માટે જ પૂછ્યું હતું. પણ થેન્ક યુ ભાવિકાબેન. અને તમે કોઈ ઉપવાસ કે તપ કર્યું છે તમારા પર્વમાં?
0: યસ, તો મારા હસબન્ડે 28 કરી છે.
1: વાહ, વેરી ગુડ.
0: હા, 8 ઉપવાસ કરી છે. તો એમને કીધું કે એમનો અર્થ છે તપ કરવું અને આરાધના કરવી.
1: જી જી, બિલકુલ. અને તમારા પતિને અમારા તરફથી શાતામાં પૂજજો અને તમને બધાને ખૂબ ખૂબ પર્યુષણ પર્વની શુભેચ્છાઓ અને મિચ્છામિ દુક્કડમ ઇન એડવાન્સ.
0: મિચ્છામિ દુક્કડમ. થેન્ક યુ,
1: થેન્ક યુ સો મચ. પર્યુષણ પર્વમાં દિવસો હું પૂછી રહી છું અને કેટલા દિવસો છે એનો જવાબ તમે આપી રહ્યા છો. પણ એ છે, યુ આર લાઈવ ઓન એર.
2: પર્યુષણ નો તમે તહેવાર જે ક્વેશ્ચન પૂછ્યો ને, એ દેટ ઇઝ ફોર 8.

0: ડેઝ,
1: ઓકે
0: શ્વેતાંબરનું અને દિગંબરનું 10 લક્ષણ છે, 10 ડેઝનું હોય છે.
1: જી જી જી 8 દિવસ અને 10 દિવસ. અને તમારું નામ શું બેન?
0: અમીબેન શાહ.
1: અમીબેન, તમે પણ જૈન ધર્મમાં આજે ખુશો કે તમે કોઈ ઉપવાસ કર્યા છે કે તપ કર્યું છે આ પર્વમાં?
0: ના, કોઈ તપ નથી કર્યું, ખાલી પ્રતિક્રમણ સાંજનું કરીએ
1: છીએ. એ બી મોટું તપ છે.
0: નથી થતું,
1: એ પણ તપ છે જી. તમે, આપણે કહેવાય ને, ઈશ્વર એવું કહે છે કે તમે મનથી જે પણ કરો, નાનું કાર્ય પણ કર્યું હોય તો એ પણ એક તપ જ છે ઈશ્વર માટે. તો બિલકુલ, થેન્ક યુ અમીબેન. તમને પણ મિચ્છામિ દુક્કડમ.
0: થેન્ક યુ વેરી મચ. મિચ્છામિ દુક્કડમ તમને બી.
1: પર્યુષણ પર્વમાં 8 દિવસ અને 10 દિવસ.

સુંદર ગીત ઓન 104.9 FM ફન એશિયા રેડિયો. શ્વેતાંબરમાં 8 દિવસના પર્યુષણ હોય છે અને દિગંબરમાં તમે જો પદમાં હો તો તમારા 10 દિવસના પદમાં હોય છે. 10 દિવસ, આ તો વાત થઈ ગઈ પર્યુષણ પર્વના દિવસોની. અને ઘણી બધી વખત એવું થતું હોય છે, ઘણી બધી વખત ની લગભગ હંમેશા એવું થતું હોય છે કે હું વાત પરથી વાત નીકળતી હોય, વાત પરથી વાત નીકળે એમાં મને સવાલો યાદ આવી જતા હોય ને હું તમને પૂછી લેતી હોઉં. અને અમારા એક શ્રોતાબેન સાથે વાત કરતી હતી ને એમણે પ્રતિક્રમણ શબ્દ કહ્યો, એટલે મને એમ થયું કે હું તમને જ પૂછી લઉં કે પ્રતિક્રમણનો અર્થ તમારે મને કહેવાનો છે કે પ્રતિક્રમણ શબ્દનો જે અર્થ છે, જેમ પર્યુષણ શબ્દ સંસ્કૃતમાંથી આવ્યો છે એનો પણ એક અર્થ થાય પરિ અને ઉષ્ણ, તમે કસાક વસ્તુની નજીક જાઓ તે પર્યુષણ. તો પ્રતિક્રમણનો અર્થ તમારે કહેવાનો છે જે સંસ્કૃતમાંથી જ લેવામાં આવ્યો છે. જી હા, મિચ્છામી દુક્કડમ છે એ પાલી કે પગધી ભાષા છે, પરંતુ પ્રતિક્રમણ, પર્યુષણ, પર્વ એ બધા સંસ્કૃત શબ્દ છે. તો પ્રતિક્રમણનો અર્થ શું થાય? 972-235-5555 કાર્યક્રમનું નામ સાથ સંગાથ.

0: તારી માટે નહીં તો રાધા માટે આવ શામળા ફનેશા યોર લાઈવ ઓન એર.
1: કેમ છો નીલમબેન?
0: એકદમ ફાઇન. બોલો, તમે કેમ છો ને તમારું નામ શું છે?
1: પંકિતા.
0: પંકિતા બેન, આઈ રિમેમ્બર યોર નેમ. અને મેં તમને ત્યારે બી પહેલી વાર કહ્યું હતું કે તમારું નામ બહુ સુંદર છે.
1: થેન્ક યુ, થેન્ક યુ. આઈ એમ ગ્લેડ તમે યાદ છે.
0: ઓફકોર્સ, મને મારા બધા લિસનર્સના નામ યાદ હોય છે, ટચવુડ. અને લગભગ જયારે હું મળું ત્યારે વધારે યાદ રહી જાય મને નામ, જો હું કોઈને પર્સનલી મળી આવતો. બોલો પંકિતા બેન, તમારો શું જવાબ છે? પ્રતિક્રમણ નો અર્થ શું થાય છે?
1: ઓકે, હા, પ્રતિક્રમણ નો અર્થ એ છે કે મે બી આખા દિવસ દરમિયાન કે બાય મિસ્ટેક કોઈના આપણે ફિલિંગ હર્ટ કર્યા હોય તો સમટાઈમ્સ એવું બને કે આપણે વ્યક્તિને સોરી કહેવા જઈએ પણ તે લોકો મે બી દે વુડ એક્સેપ્ટ, દે વિલ નોટ. પણ પ્રતિક્રમણ એટલે ભગવાન સામે બેસીને આપણે દિલથી સોરી કહીએ, તેને પ્રતિક્રમણ કહેવાય. આઈ થિંક ધેટ્સ વોટ માય અન્ડરસ્ટેન્ડિંગ ઇઝ.
0: વેરી ગુડ, વેરી ગુડ. થેન્ક યુ સો મચ પંકિતા બેન. અને પ્રતિક્રમણ નો અર્થ હું તમને પૂછી રહી છું, તાત્પર્ય તમને પૂછી રહી છું. ફનેશિયા, યુ આર લાઈવ ઓન એર.
2: હમણાં બેને કીધું જયારે પ્રતિક્રમણ એટલે પ્રાયશ્ચિત કરવું,
0: એટલે
2: માફી માંગવી. આપણાથી કોઈનું દુઃખ દુખવાયું હોય તો આપણે આપણા આત્માને કહેવાનું, એનું જે મેં દિલ દુખ્યું છે એ બદલ મને માફ કરજો.
0: બિલકુલ બિલકુલ, ખુબ જ સુંદર જવાબ. થેન્ક યુ સો મચ.

0: ખૂબ જ સુંદર ભાવવાહી અવાજ સચિન સંઘવીનો તારી માટેની તો રાધા માટે. આવ શામળા. એન્ડ ફનીશા, યુ આર લાઈવ ઓન એર.
1: હેલો નીલમબેન, સંજય છે મારું નામ.
0: યસ સર, સંજયભાઈ બોલો, કેમ છો?
1: બસ મજામાં, કેમ છો તમે?
0: બસ એકદમ ફાઇન સર. તો તમારો જવાબ શું છે?
1: હા, પ્રતિક્રમણ હું જૈન ધર્મમાં નથી ફોલો કરતો, પણ મારા ઘણા બધા મિડ સ્કૂલમાં સરને ઉત્સાહ હતી એટલે મને લગભગ ખબર છે. પ્રતિક્રમણ આપણે સંધિ છૂટી પાડીએ ને તો પ્રતિ નો અર્થ થાય પાછું,
0: પાછું વળવું,
1: અને ક્રમણ એટલે જવું. બરાબર છે, એટલે પાછું જવું એટલે લગભગ એવું થતું હશે કે આપણે જે પાપ કર્યા છે એમને પાછું એમની પ્રાયશ્ચિત કરવા માટે આ પ્રતિક્રમણ કરવામાં આવતું હશે.
0: બિલકુલ બિલકુલ. થેન્ક યુ સો મચ સંજયભાઈ, એન્ડ યુ હેવ અ ગ્રેટ સન્ડે સર. થેન્ક યુ.
1: Thank you.

રમેરી રાધા શ્યામ. પર્યુષણ પર્વની વાત કરીએ તો એક એવો મહત્વનો પર્વ અને પવિત્ર આત્મચિંતનની પણ વાત છે, સંયમની વાત છે. તમે જ્યારે ઉપવાસ કરો છો તો સંયમ અને તપની વાત છે, સ્વાધ્યાયની વાત છે અને ક્ષમાપના. સૌથી મોટું જે આ પર્વનું મને ખૂબ જ આકર્ષે છે કે આ ધર્મનું એ છે ક્ષમાપના. મિચ્છામી દુક્કડમ આપણે કહેતા હોય છે વર્ષ દરમિયાન તમારાથી જે પણ ભૂલચૂક થઈ હોય, પરંતુ પ્રતિક્રમણ એ દરરોજ કરવામાં આવે છે. અને પ્રતિ એટલે કે પાછાવળું. તમે દિવસમાં રિવાઇન્ડ કરીએ છીએ આપણે આપણા દિવસો દરમિયાન, જાણતા અજાણતા ઘણી બધી વખત કહેવાય ને કે નોઈંગલી અનનોઈંગલી જે આપણે એક શબ્દ છે, તે રીતે તમારા વર્ક પ્લેસની વાત હોય કે પરિવારની વાત હોય કે કોઈ પણ રીતે તમે તમારા આત્માને તમે એવું કહો છો કે મારાથી જે ભૂલ થઈ ગઈ હોય એને ક્ષમા માંગો છો ઈશ્વર પાસે, તમારા આત્મા પાસે. તો એ છે પ્રતિક્રમણ, કે તમે પાછા વળી રહ્યા છો. તમારા દિવસ દરમિયાન જેટલી પણ ભૂલો થઈ છે, જેટલા પણ અપરાધ છે, એની તમે ક્ષમા ઈશ્વર પાસે માંગો છો. અને મેં કહ્યું તેમ આ જે પર્વ છે, આ જે તપ છે, આત્મસંયમ છે, એની સાથે સાથે આ જે ક્ષમાની ભાવના છે ખૂબ જ સુંદર છે. ક્ષમા ભાવના મિચ્છામી દુક્કડમની સાથે પ્રતિક્રમણ જે દરરોજ કરવામાં આવે છે. અને મને યાદ છે કે હું જ્યારે આ મારા શ્રોતાભાઈએ મને વાત કરી કે ઘણા બધા જૈન મિત્રો, હું મુંબઈમાં ઉછરેલી છું, સો મુંબઈમાં હું જે બિલ્ડિંગમાં રહેતી હતી એ બિલ્ડિંગમાં મને લાગે છે કે 75% જૈન કમ્યુનિટી હતી. અને અમારા ઘરની એક્ઝેક્ટલી સામે જૈન દેરાસર હતું. અને એના કારણે એ બિલ્ડિંગમાં, એ વિસ્તારમાં જૈન ધર્મનું ઘણી મહાત્મ્ય હતું અને ઘણું મહત્ત્વ હતું એ વિસ્તારનું, કારણ કે જૈન દેરાસર ત્યાં હતું. તો એના લીધે નાનપણથી ઘણી બધી વસ્તુઓ મુંબઈમાં તમે જાણતા હશો, ઘણા બધા તમારા પણ જૈન મિત્રો હશે એટલે ઘણી બધી વસ્તુઓ તમે જાણતા હો. પરંતુ બીજી એવી વસ્તુ હોય છે કે તમે જેમ જેમ મોટા થતા જાઓ, જાણવું અલગ વચ્ચે સમજવું અલગ વસ્તુ છે, રાઈટ? તમે નાના હો ત્યારે તમને ખબર હોય કે બધા મિચ્છામી દુક્કડમ બોલે છે એટલે બોલી કાઢવાનું, બધાએ પ્રતિક્રમણ કીધું છે એટલે તમે આવી રીતે જોતા હો બધાને. પરંતુ ઘણી બધી વખત તમને વય સાથે સમજાય છે કે પ્રતિક્રમણ છે કે મિચ્છામી દુક્કડમ એની ભાવના કેટલી સરળ અને સારી છે, કે ભૂલો તો બધાની થતી હોય, કારણ કે આપણે કોઈ ઈશ્વર નથી, કોઈ વિભૂતિઓ નથી મહાન એવી, રાઈટ? અને માણસો છીએ, જાણતા અજાણતા બોલીને ન બોલીને પણ તમે કોઈકને દુભાવ્યા હોય, તો એ છે ક્ષમાનો ભાવના જૈન ધર્મમાં પર્યુષણ પર્વ દરમિયાન. ખૂબ ખૂબ આભાર તમારા બધાના સાથ માટે, સંગાત માટે. કાલથી ગણેશ ઉત્સવની શરૂઆત થઈ રહી છે, જે બિલકુલ તમારા ઘરમાં, મંદિરમાં, તમે જ્યાં જ્યાં ઉજવણી કરવા માંગતા હો, તમને બધાને ગણેશ ચતુર્થીની પણ હાર્દિક શુભકામનાઓ. અને સાથે સાથે તમે જોઈ શકો છો 15મીએ જૈન સંવત્સરીનું આયોજન કરવામાં આવ્યું છે વેબચેપલના લોકેશનમાં, જે છે જૈન દેરાસર. એકવાર ફરીથી તમારા બધાના સાથ માટે, સંગાત માટે ખૂબ ખૂબ આભાર.